નમસ્કાર શ્રોતાબેન, ઈશ્વર એક માર્ગ અનેક સંપૂર્ણ માનિસ નહીં ઈશ્વરબાટ સૃષ્ટિ ભયકા હુન, યસે કારણ સારા માનિસલાઈ ઈશ્વરલે ચુનેકા હુન. સબૈ ધર્મલે માનેકા ઈશ્વરકા અનેક રૂપહરુ છન, જુનૈ પણ રૂપમાં પ્રકટ હુદછન, તર ઈશ્વર એઉટૈ હુન. ઈશ્વર એક હુનુહુન્છ, ઉહાં સબૈ ઠાઉમાં વિદ્યમાન હુનુહુન્છ. ઈશ્વરકો ભક્ત હુનલાઈ મંદિરમાં બસી પૂજા પાઠ માત્ર ગરેર હુદૈન, અરૂ જરૂરત મંદરકો નિમિત્તે સેવા કાર્ય ગરેર અસલ બન્ન સક્નુપર્છ. જો ભોકાએકાહરુલાઈ ખાના દિનુપર્છ, જો ભોકાએકાહરુલાઈ ભગવાનકો વિષયમાં સુનાઉનુ ખાંચો છૈન તર ઉસલાઈ ખાના દિનુપર્છ, વસ્ત્ર છૈન ભને વસ્ત્ર દિનુ સક્નુપર્છ. હામી પહેલે સ્વયંલાઈ પ્રકાશમાન પાર્નુપર્છ, આત્મા તત્વલાઈ બુઝ્નુપર્છ, યસકો નિમિત્તે અંતસ્કરણ શુદ્ધ હુનુપર્છ. જો સેવા દ્વારા સંભવ છ, જસલે આત્મતત્વલાઈ બુઝ્છ, ઉસલે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ગર્દછ. ઈશ્વરકો મહિમાલાઈ બુઝેર સબૈ કાર્ય નહિ ઈશ્વરકો કાર્ય હો ભન્ને જાણનુપર્છ. ઉહાંકો ઉપસ્થિતિ ર સર્વવ્યાપકતાકો બોધ ગરેર ઉહાં પ્રતિ સમર્પિત હુન અતિ આવશ્યક છ. સમયમાં ભગવાનકો રૂપ દેખ્ન સક્નુપર્છ. સારા સૃષ્ટિ નહિ બ્રહ્મ રૂપ હુન, બ્રહ્મત્વ નહિ ઈશ્વરત્વ હુન. અગિ અગિકા યુગહરમાં રાજાલે ઠુલા ઠુલા મહર્ષિ સંત સભા જુટાએર હી બ્રહ્મત્વ ર ઈશ્વરત્વકો પહેચાન ગરાઉન અભ્યાસ કરે. યસૈલે તે સમયકા મહર્ષિહરૂ યજ્ઞબલ્લ, વશિષ્ઠ તથા વિદુષીહરૂ ગાર્ગી, મૈત્રી આદિ આજસમ્મ પણ માનવ હૃદયમાં ઉચ્ચ આસનમાં બિરાજમાન છન.